કે પછી રંડે કશ્યપ આપણો રાષ્ટ્રપુરી માં આવ્યો, આપની આમાં લઈ આપની બુહારી લઈ આપની પત્ની લઈ સમજાવ્યો, તિમીરો ન રહું. હવે રાંડે કહેલાય ભાઈ લઈ મારને વાલા વિષ્ણુ ને હવે એક જગત ગરાઉં છું, ભણેરા લોક તપ તપ તપાર લાવ્યો તે સી પેલામાં દેતા આચર ભગવાન પ્રભુ કો ભજન કરે. હરે આજ ભણ્યો ભલે ભણ્યો જિંદગીઓ.